0: नकवा तुझे पोरीचा साखरपुरा जायलाय.
1: अरे आता करायचं तरी काय?
0: आता माझा विचार करार, नकवा जायलाय साखरपुरा.
2: संगीत प्रेमी श्रोत्यांनो, आशा आहे हे साखरपुरा गीत तुम्हाला नक्कीच आवडले असेल. तर ह्याच साखरपुरा गीताबरोबरच सादर करण्यात आलेला आजचा आपला हा स्वरतरंग कार्यक्रम इथेच संपत आहे. तुमचा वीकेंड मजेत जाओ, आनंदाने जावो अशी आमची हार्दिक मनोकामना आहे. याच कार्यक्रमात आमची भेट होईलच, तोपर्यंत विशेष काळजी घ्या, सुरक्षित रहा. या सद्भावनेनेच मी तुमची रजा घेते. शुभ दिन व नमस्कार.
3: મોજ કરવા ગુજરાતી ગીતોના પ્રોગ્રામ ગીત બહારની સાથે. ગીતોની બહાર, ગીત બહાર, ગીત બહાર.
4: નમસ્કાર શ્રોતાઓ, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ ગીત બહાર. કાર્યક્રમ એમબીસી રેડિયો પર પ્રસારિત થતો. તમે સૌ કે મજામાં હશો એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડાયા હોય તે બધાને અમારા તરફથી પ્રેમભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. બપોરનો સમય છે તો કહેવાય છે ને કે જિંદગીમાં કોઈની સાથે પણ ગુસ્સાથી વાત ના કરો. શું ખબર કોણ કેવી મુશ્કેલીઓથી લડીને પણ તમારી સાથે હસીને વાત કરી રહ્યો હોય છે. એટલે કે લાઈફમાં કોઈ દિવસ કોઈની સાથે ગુસ્સામાં વાત ના કરવાની, કારણ કે આપણને નથી ખબર ભાઈ એવી કેવી મુશ્કેલીમાંથી આવીને પણ એ તમારી સાથે હસીને વાત કરે છે. બસ એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમમાં સુંદર મજાનું એક ગીત લઈ લઈએ, પાર્થિવ ગોહિલના અવાજમાં લેવામાં આવેલું.

ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. ગીત બહાર કાર્યક્રમ અને ગુજરાતી ગીતોની બહારને લઈને હું છું અમિતા. આવી પહોંચ્યા છે એમબીસી રેડિયો પર અને ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં તમારો અને મારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 2:15 વાગ્યા સુધી. બસ એની સાથે ગુજરાતી કાર્યક્રમનું આગલું ગીત લઈ લઈએ ગુજરાતી મેસઅપમાંથી લેવામાં આવેલું.

કોઈનો હાથ પકડો તો ભાઈ એવી રીતે પકડો કે હાથ હથળીમાં નહીં પણ દિલમાં છપાઈ જાય. જ્યારે આપણે કોઈનો હાથ પકડીએ છીએ તો એવી રીતે પકડો કે ભાઈ હાથનો છે ને ભાઈ હથળીમાં નહીં પણ તમારા દિલમાં છપાઈ જાય. બસ એની સાથે ગુજરાતી કાર્યક્રમના આગલું ગીત લઈ લઈએ, બાબુભાઈ સેન્ટિમેન્ટલ એલ્બમમાંથી લેવામાં આવેલું.

શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ કોઈની સાથે એક સરખો અને એકધારો સંબંધ જાળવી રાખવો એ જીવનની સૌથી મોટી સફળતા છે ને. એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમમાં આગલું ગીત લઈ લઈએ. ઐશ્વર્યા મુજબદારના અવાજમાં લેવામાં આવેલું

0: શ્રોતાઓ,
1: કહેવાય છે ને કે ભાઈ તમને પ્રેમ કરવાવાળા ઘણા બધા મળે છે પણ કદર કરવાવાળા કોઈ નથી મળતા.
0: પ્રેમ કરવાવાળા ઘણા મળે છે પણ જ્યારે સાચી કદર જે આપે છે ને એ જ સાચો વ્યક્તિ છે. ફરીથી આગલું ગીત લઈ લઈએ, ઐશ્વર્યા મુજબદારના અવાજમાં લેવામાં આવેલું.

બસ ભાઈ, એની સાથે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છે. તમે સૌ કંઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.